0: તો તિલમ ને રાની શકી હાકુલો થલા કાકુમેલો થલા સો એ પા તિમાને રે ન તેલ વો વિવેરી
1: હમ કે કે રે રે ચમો હા
0: હમ
1: એ મુખમો પે બાની
0: હમ
1: મુરોલા કાઉનો મારવે લંગો
0: આ ઇટુકારે લા કાનો હમ મુખમો હેલી કે લોન ટાકા કે રાઈ પા સેમ્પરે ઓ પે બા ઉને in lotan riki komu warata distritu di pepani
1: me postu localdade
0: nel qualdati ya sempre li la pela ko pepani ya dalim lo pano lo rule ye ka khala na bobo o ke tempo le ki hiya ka ni pele iwe na ati tia avo vo ki kusa
1: ama ama ama ma okay
0: ya amaka amamaya
1: ya
0: e kukusa kunsaya sempre ndo kinanua sempre come na papa tambe ari wanra thone na kazutari no na washutari no sempre kinanua kinua kipena un poco itati ya kipena itati ya iskole de kivinlaya ro ro ya limpo kinake re